0: Armido on the mic, writing what I feel.
1: सुनते रहिए रेडियो नहरा 101.9 FM, 99.9 FM, SD4 1490 AM, पक्का देसी पक्का लोकल।
2: 2 अक्टूबर को क्या हुआ था? मूवी देखी थी, पाव भाजी खाई थी, पंजी गए थे।
3: रॉन्ग, 2 अक्टूबर को गरबा नाइट है।
4: अरे भूली गया, आ डेट तो याद रखवानी छोए।
3: गरबा लवर्स, आर यू रेडी? ऑन अक्टूबर बीजी रिधम અને રાસ લઈને આવે છે ગરબા નાઇટ. ચણિયા ચોળી અને કેડિયું રેડી રાખો, એપેક્સ માં થવાની છે ફુલ ઓન ગરબાની ધમાલ. જોઈન અસ ફ્રાઈડે ઓક્ટોબર 2nd એટ 7 PM એટ હવેલી એપેક્સ. ડાન્સ ટુ ધી ઇન્ક્રેડિબલ બીટ્સ ઓફ અમૃતા મંકે એન્ડ નિમેશ નગર વિથ લાઈવ મ્યુઝિક, ડિલિશિયસ ફૂડ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ રાતભર ગરબાની મોજ. Early bird tickets only until September 7th.
2: Tickets on Sulekha or check the Rhythm and Ras flyer on Radio Naira's Facebook, Instagram or RadioNaira.com. One beat, one circle, one
5: community. At Triangle's Biryani in Morrisville, we are elevating the art of biryani with unmatched quality and flavor. From the finest hand-picked spices to the freshest vegetables and premium meats, every dish is a masterpiece. Don't miss our signature Kuku Pulav, a culinary delight available with chicken, goat, paneer, shrimp or fresh vegetables. It's fresh, flavorful and exclusive to the East Coast. Start your feast with sizzling appetizers, perfectly paired with your favorite hot drinks. Indulge in our weekday unlimited thali, a bountiful spread available in vegetarian and non-vegetarian options. Unwind with our signature cocktails like Pushpa the Fire, Classic Margarita, Old Fashioned, Negroni or Jungle Bird. Visit us today at 4121 Davis Drive, Morrisville or call 919-377-1029. Triangle's Biryani. Fresh, flavorful, unforgettable.

0: साल की शुरुआत सिर्फ पॉजिटिव वाइब्स के साथ. ट्यून इन टू रेडियो नायरा 2025 की परफेक्ट शुरुआत.
1: नॉट एवरी रेस्टोरेंट बिकम्स एन एक्सपीरियंस, बट सोल फ्लेवरस्केप ऑफ इंडिया इज अ जर्नी थ्रू टेस्ट, ट्रेडिशन एंड अनफॉरगेटेबल फ्लेवर्स.
2: फ्रॉम क्रिस्पी दिल्ली स्टाइल आलू टिक्की चाट, फ्लेवरफुल समोसा चाट, टू द सिग्नेचर सोल दाल बुखारा.
1: एंजॉय फ्रेश सिजलिंग वेज एंड नॉन वेज स्टार्टर्स पेयर्ड परफेक्टली विद ओवन फ्रेश चूर चूर नान मेड विद लव एंड फ्रेश इंग्रेडिएंट्स.
2: प्लानिंग योर बर्थडे, वेडिंग, ग्रेजुएशन पार्टी, कॉर्पोरेट गैदरिंग और फैमिली सेलिब्रेशन?
1: Ask about customized catering menus at reasonable prices, crafted specially for your event with authentic Indian flavors everyone will love.
2: And don't forget the amazing custom cakes, beautifully designed and perfect for every celebration.
1: Whether it's dinner with family, chai with friends, or your next big event, Soul Flavor Escape of India. Escape into flavors, experience the soul of India. Soul, where every dish is poetry. Visit us today at 301 Glenwood Avenue, 190, Raleigh. Call 919-900-7231 to reserve a table, order online or book catering services.
3: 2 October ko kya hua tha? Movie dekhi thi, pav bhaji khai thi, panchi gaye the.
4: Wrong! 2 October ko garba night hai. Arre, bhooli gaya. Aa date to yaad rakhwani chhoye. Garba lovers, are you ready? On October BG, રિધમ અને રાસ લઈને આવે છે ગરબા નાઇટ. ચણિયા ચોળી અને કેડિયું રેડી રાખો. એપેક્સ માં થવાની છે ફુલ ઓન ગરબાની ધમાલ. જોઈન અસ ફ્રાઈડે ઓક્ટોબર 2nd એટ 7 PM એટ હવેલી એપેક્સ. ડાન્સ ટુ ધી ઇન્ક્રેડિબલ બીટ્સ ઓફ અમૃતા મંકે એન્ડ નિમેશ નગર વિથ લાઈવ મ્યુઝિક, ડિલિશિયસ ફૂડ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ રાતભર ગરબાની મોજ. Early bird tickets only until September 7th.
3: Tickets on Sulekha or check the Rhythm and Ras flyer on Radio Naira's Facebook, Instagram or RadioNaira.com. One beat, one circle, one community.
5: Radio Naira 101.9 FM, 99.9 FM, SD4 4090 AM. Pakka Desi, Pakka Local.